0: શ્રદ્ધાળુઓને આપણે હવાઈ માર્ગે માધ્યમું નેપાલ સ્થિત પ્રસિદ્ધ આપણે જો પશુપતિનાથ રૂ મંદિર હે વટે દર્શન કરો અવસર મિલેગા સા
1: બિલકુલ સા ઓર અને અલાવા પણ નિઃશુલ્ક સુવિધા રી વાત કરતા દેખો યાત્રા રે વાસ્તે આવાસ હે ભોજન હે સ્થાનિક જત્રો ભી પરિવહન હે ચિકિત્સા યાની કે મેડિકલ ટીમ હે નર્સિંગ સ્ટાફ હે અને પૂરી વ્યવસ્થા સરકાર દ્વારા અણી મે મુફ્ત કી જાવેગા સા
0: હા સા ઓર પાત્રતા ઓર નિયમ રી ભી બતાવા તો આપણે દેખો સા આવેદક જો હે રાજસ્થાન રો મૂળ નિવાસી વેણો ચાવે વંડી જો ઉમ્ર હે વા 1 અપ્રેલ 2026 ને 60 સાલ યા પછ 60 અધિક વેણી ચાવે હે ઓર જો કી અણી માત્ર પૂરો ધ્યાન રાખણો હે જો ભી ઓ યોજના રો લાભ લે રહ્યો હે વો આયકર દાતા બિલકુલ ની વેણો ચાવે હે
1: બિલકુલ સા
0: યા પછ આવેદક યા વંડો જીવન સાથી હે વો આયકર દાતા ની વેવે સા
1: બિલકુલ સહી વાત કીધી સા ઓર અગર આપણે યા આપણે જીવન સાથીને પહેલે કદી આણી યોજના રીતે યાત્રા કીધી હે તો આપ દોબારા પાત્ર ની વેવેગા સાણી વાતરો ભી આપણે પૂરો ધ્યાન રાખણો હે સા ઓર અંડે વાસ્તે 100 ઘોષણા પત્ર દેણો વેવેગા સા ઓર હાથ્યાતે સ્વાસ્થ્ય અગર આપણે વાત કરલા તો આવેદક શારીરિક ઓર માનસિક રૂપો યાત્રા રે વાસ્તે સક્ષમ વેણો ચાવે સા ઓર કણી ભી સંક્રામક રોગ ઉગ્રસિત ની વેણો ચાવે સા એ છોટી છોટી ચીજારો ધ્યાન પૂરો રાખણો હે સા
0: હા સા ઓર આવશ્યક દસ્તાવેજી જટે આપણે વાત કરા તો અણમેને જન આધાર કાર્ડ મૂળ નિવાસ આયુ પ્રમાણપત્ર ચિકિત્સા અધિકારી દ્વારા જારી ફિટનેસ પ્રમાણપત્ર વેણો ચાવે પાસપોર્ટ સાઇઝ ફોટો વેણા ચાવે ઓર દેખો આયકરદાતા ની વેવે પૂર્વ મેં યાત્રા કીધી તકી સ્વઘોષણા પત્ર ભી અંડે મહિને વેણો ચાવે હે સા
1: બિલકુલ સહી વાત કીધી સા
0: આવેદન પ્રક્રિયા રી જટે વાત કરા તો આવેદન દેવસ્થાન વિભાગ રી અધિકારી વેબસાઇટ દેવસ્થાન રાજસ્થાન યા પછી આપણે નજદીકી ઈ મિત્ર કેન્દ્ર રે માધ્યમો ભી આપણે જતરા ભી વરિષ્ઠ નાગરિકે આવેદન કરી શકીએ ફાર્મ રે લારે લારે આપણે દેખો સા યે જતરા ભી આવશ્યક દસ્તાવેજ જન આધાર કાર્ડ હે આયુ પ્રમાણપત્ર હે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ હે પાસપોર્ટ સાઇઝ ફોટો હે યે સબ આવશ્યક દસ્તાવેજ આપણે લારે લગાણા હે સા
1: બિલકુલ સા તો દેખો યે અત્રી બઢિયા જાણકારી આપણે યોજના રે બારામે આપણી બેનાને બતાવે સા તો આપણી બેના ચાવે તણો લાભ લઈ શકે હે સા
0: સા ઓર દેખો સા કાર્યક્રમને આગે બઢાવા ઓ બઢિયા સો ગીત હુણાવા સા
1: બિલકુલ સુણા સા

0: તો અનિતાબેસા, દેખો કાલી કાલી ગાડી રે મહિને બેઠ હૈ ને આપણી બેના ને આપા શેર ઘુમાઈ દીધો હે, ઓર આપણી બેના ભી દેખો સા છુટ્ટિયારા મજા લઈ રહી હે ને ઘૂમી ફરી રહી હે, લેકિન એક વાત રો આપણી બેના ને ધ્યાન રાખણો એસા કે દેખો સા જદી આપણી બેના રે મહાવારી રો ટેમ આવે હે તો વનડે મહિને આપણી બેના ને સ્વચ્છતા રાખણો બહુત હી જરૂરી હે સા.
1: બિલકુલ સા, ઓર દેખો મહાવારી રી સ્વચ્છતા એક બહુત હી મહત્વપૂર્ણ વિષય ભી હે ઓર અને આપણે ખુલ્લ વાત કરનો બહુત જરૂરી હે ક્યોંકિ સ્વસ્થ ઓર સુરક્ષિત રહેવા વાસ્તે આપણે કુછ વાતારો ધ્યાન રાખણો આવશ્યક હે. સમો પહેલા અગર આપણે વાત કરા તો દેખો સહી પેટ યા પછી પ્રોડક્ટનો જો ચુનાવ હે વો આપણે ધ્યાન ઉકરનો ચાવે સા.
0: હા સા, ઓર સહી પેટ રી જટે વાત કરીએ હા તો જો ભી પેટ આપણી બેના લઈ રહી હે વણાને હર 4-6 ઘંટા મેં જરૂર બદલનો ચાવે, કે અણુ જો હે ઇન્ફેક્શન રેવારો બોતી ડર રેવે હે. અગર આપણી બેના કપડા રો ઇસ્તેમાલ કર રહી હે તો સુનિશ્ચિત કરે કે જો ભી કપડો લઈ રહી હે વો સાફ મુલાયમ ઓર હાઉ તરીકા ધૂપ મે હુગ્યો તો કો વેવે તો વોઈસ આપણી બેનાને ઇસ્તેમાલ કરનો ચાવે હે.
1: બિલકુલ સા, ઓર ધ્યાન રાખણો એસા કે અણા કપડાને આપણે ધૂપ મેં જરૂર ડાલના ચાવે તાકી કઈ અણી મેં જતરા ભી કીટાણુ હે બારીક બારીક એ કીટાણુ એકદમ ખતમ હોઈ જાવે સા. ઓર કદી કદી અણાને ગરમ પાણી મેં અચ્છે સે ડીટોલ વગેરે ડાલીને હા ઉબાલી દેના ચાવે સા તાકી અણી મેં કણી ભી પ્રકારનો સંક્રમણ ની વેવે સા.
0: હાચી વાત કેરો બેસા, ઓર જટે આપા વાત કર રહ્યા હા મહાવારી રી દંડરી તો અરસા ટેમ રે મહિને આપણી બેનાને દંડ રે મહિને રોજ નહાણું હે. ઓર આપણે દેખો સા આપણી બેના અગર બીમાર હે તો ગુણગુના પાણી રે મહિને ભી નહીં શકે ઓર એને સાફ સુત્રો લેણો બહુત હી જરૂરી હે.
1: બિલકુલ સા, ઓર અણી ટેમ પે ચાવે તો આપણી બેના પાણીને અચ્છો ઉબાલી મેં થોડા સા લીમડા ના પત્તા નાખીને ઉબાલ દેવે ઓર પછી આપણી પાણીનું અગર સ્નાન કરેગા તો ભી એને વે સંક્રમિત ની વેવે સા.
0: હા સા, ઓર બૈસા અસર અગર આપણે બેનાને આપા બતાવવા કે ઇસ્તેમાલ કીધા તકા જો ભી પેડ હે અગર આપણી બેના લઈ રહી હે તો વંડો સુરક્ષિત નિપટાન કરે, કદી ભી વણાને ખુલ્લા રે મહિને યા ટોયલેટ મેં વણાને ની ફેંકણું હે, અખબાર યા પછી કાગજ રે મહિને હાઉ તરીકો લપેટ ને ડસ્ટબિન રે મહિને ડાલનું હે, ઓર પછી હાઉ તરીકો આબુ હાથ ધોણા એને કેવારો મતલબ હે કે અસા ટેમ રે મહિને સાફ સુથરો નેણો જો હે.